વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે રવિવાર, અષાઢ માસની 21મી તિથિ, શક સંવત 1947, એટલે તારીખ 12 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હું સોનલ ત્રિવેદી હાર્દિક અભિવાદન કરું છું. તો ચાલો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. અને પાંચમી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભાને સંબોધશે, તેમજ વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેરસભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં એએમસી પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજના હેઠળ મોટા પાયે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશમાં મોડેલ હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવાનો સંકલ્પ કરાયો છે. તે મુજબ રાજ્યના વન વિભાગ દ્વારા 23 હેક્ટર જમીનમાં સુધારણા સાથે 2,30,000 વૃક્ષ વાવવાનું કામ શરૂ કરાયું છે. સાંભળીએ એક અહેવાલ.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજનાના હેઠળ આ વર્ષે 1.25 કરોડ રોપા વાવવાનો લક્ષ્યાંક છે. તે મુજબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 82 સ્થળોએ 540 હેક્ટરથી વધુના વિસ્તારમાં 60 લાખ રોપા વવાશે. આ પરિયોજનામાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકાયો છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: અમદાવાદ મહાનગરમાં 6 મિની રથયાત્રાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી 230 રથયાત્રાઓ શાંતિ અને સલામતીપૂર્વક પાર પાડવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું. રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતી અને સફળતાપૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચુસ્ત વ્યવસ્થાઓ કરવા પણ તેમણે સૂચનાઓ આપી હતી. શહેર પોલીસ તંત્ર ઝીરો રિસ્ક અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી 31,000થી વધુ પોલીસ કર્મીઓની સેવા સાથે આ 149મી રથયાત્રા શાંતિપૂર્વક પાર પાડે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ રથયાત્રામાં 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન, 2800થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નજર રાખશે. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 2,887 લાભાર્થીઓને 65,21,000થી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. શહેરના 6 અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં 1,918 લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે 17.26 લાખથી વધુની કેશ ડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. 959 અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે 47,95,000 રૂપિયાની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત સુરતના લોકોને આર્થિક સહાય આપવા માટે વરાછા સહકારી બેન્કે 9% વ્યાજ સાથે 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન યોજનાનો આરંભ કર્યો છે. પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાનું લોન્ચિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વરાછા બેન્કની મુખ્ય કચેરી ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પૂરના કારણે થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા 72 કલાકમાં

0: સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 80% કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ, દુકાનો અને કમર્શિયલ એકમોને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર થઇ રહ્યો છે, જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજ્ય સહિત દેશભરમાં ગઇકાલે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. રાજ્યની વિવિધ કોર્ટોમાં યોજાયેલી આ લોક અદાલતોમાં 5 લાખથી વધુ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો. ગુજરાતની ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં નેશનલ લોક અદાલતનું ગઇકાલે સફળ આયોજન કરાયું, જેમાં 1508 કેસોનો સુખદ નિકાલ કરાયો. પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટથી 2.18 કરોડ રૂપિયાથી વધુની રકમનું ઐતિહાસિક સેટલમેન્ટ કરાયું હતું. સુરત જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન ચેક રિટર્ન, મોટર વાહન અકસ્માત, વળતર, બેંક તથા DVGCLના લેણા, દીવાની, પારિવારિક, લગ્ન વિષયક તેમાં સમાધાન લાયક ફોજદારી કેસો સહિત વિવિધ પ્રકારના કેસોની બહોળી સંખ્યામાં સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો અને અનેક પક્ષકારોને વળતરની રકમનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગઇકાલે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 1587થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, વાગરા, અમોદ, જબુસર અને હાંસોટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટર અકસ્માત, ભરણ પોષણ, મજૂર તકરાર સહિતના કેસોનો નિકાલ કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના જનસંવાદથી જનવિકાસ અભિયાનને સફળ બનાવવા માટે લોકસભાના સાંસદ જશુ રાઠવાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જનસંવાદથી જનવિકાસ અભિયાન અંતર્ગત જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું.
1: ગામની જે માળખાકીય સુવિધાઓમાં એ શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ કે તમામ બાબતોમાં કોઈ જો કમી રહી ગઈ હોય એનું પૂર્ણ નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. વિશેષતઃ કવાંટ, છોટાઉદેપુર અને નસવાડીના જે ડુંગર વિસ્તાર છે અને જ્યાં પાણીની પ્રશ્નો હોય કે જે શિક્ષણના અંદર જે ઓરડાના પ્રશ્નો હોય, આંગણવાડીના હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય એમાં સંપૂર્ણ ધ્યાન રાખીને એનું નિરાકરણની દિશામાં આજે ચર્ચા કરવામાં આવી.
0: આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો અંતર્ગત વિવિધ ગુનાઓમાં આવેલા આરોપીઓને ઝડપી પાડતા 70થી વધારે અસામાજિક તત્વો પાસેથી તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હોવાનું સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝબીરે કહ્યું હતું.
2: અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગા ઉપર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે.
0: ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારો માટે આગામી 2 દિવસ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40-50 કિલોમીટર અને દરિયામાં કરંટ વધતા વધુમાં વધુ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેમ છે. ક્રિકેટમાં ગઇકાલે સાઉથપ્રમમાં રમાયેલી 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવીને શ્રેણી 4-0થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટીંગ કરતા 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 201 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે જોસ બટલરે માત્ર 64 બોલમાં 131 રનની રમત રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. મંગળવારે ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણીની પ્રથમ મેચ રમાશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. વલસાડ SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ખેતીની જમીનમાંથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 9,55,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંગોળા ડેમનો 15 નંબરનો દરવાજો અચાનક ટેકનિકલ ખામીના કારણે તૂટી પડ્યો હોવાની ઘટના બની છે. આના કારણે ડેમમાં સંગ્રહિત લાખો લીટર પાણીનો જથ્થો નિરર્થક વહી રહ્યો છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી

0: ગયો હતો અને ક્ષતિગ્રસ્ત દરવાજાઓનું રીપેરીંગ કામ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5,00,000 કરતા વધુ કેસોનો નિકાલ અને 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો, હવે સાંભળીએ ભૂલે વિસરે ગીતનો શેષ ભાગ.
2: જબ નીંદ કહીં દૂર ભાગ જાતી હૈ તબ વિવિધ ભારતી બન જાતી હૈ એકાકીપન કે સાથી.
3: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા.
2: વિવિધ ભારતી સે ગૂંજતે હૈ કુછ અનમોલ લગવે.
3: તેરા જવાબ નહીં
2: છેડતા હૈ મોહબ્બત કા રાગ.
3: પ્યાર કા રાગ સુનો રે
2: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે.
3: સદા રહી હૈ સદા રહેગી.
2: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.
4: વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન સે ભી આપ સુન રહે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. લીજીએ અબ સુનિયે મોહમ્મદ રફી કી આવાઝમાં આયા તૂફાન. ઇસ ફિલ્મ કા ગાના અસદ ભોપાલી હૈ ગીતકાર ઓર સંગીતકાર હૈ લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઇરાને હોર્મુઝ સામુદ્ર ધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક 2 દિવસીય મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. 4 દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો. મુલાકાત દરમિયાન શ્રી મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ, પર્યટન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ઓકલેન્ડના સ્પાર્ક એરેના ખાતે યોજાયેલા સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના 10,000થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે અને દ્વિપક્ષીય વેપાર કરાર ભારતની વિકસિત રાષ્ટ્ર તરફની યાત્રાને વેગ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિવિધ જાહેર વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી તેમના લોકસભા મત વિસ્તાર ગાંધીનગરમાં એક મહત્વાકાંક્ષી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન પણ શરૂ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અપને સંસદીય ક્ષેત્ર કો દેશ મેં સબસે હરા ભરા બનાને કે લીએ મહત્વાકાંક્ષી ગાંધીનગર હરિયાલી લોકસભા અભિયાન કી શરૂઆત કર રહે હૈ, જિસકે તહેત ઇસ સાલ ગાંધીનગર સંસદીય ક્ષેત્ર મેં 1.25 કરોડ સે અધિક પૌધે લગાયે જાયેંગે. ઇસ અભિયાન કે તહેત વન વિભાગ અહેમદાબાદ ઓર ગાંધીનગર જિલો મેં વન કવચ મોડેલ કે માધ્યમ સે લગભગ 60 લાખ સ્વદેશી પૌધે લગાયેગા, જો ત્વરિત પર્યાવરણ સુધાર કે લીએ જાપાની મિયાવાકી પદ્ધતિ કા ગુજરાતી સ્વદેશી સંસ્કરણ હૈ. અપને દોરે કે આખરે દિન શ્રી કલ ગાંધીનગર મેં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પરિસર મેં 11વી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ બેઠક ઓર પહેલી આંતરરાષ્ટ્રીય અન્વેષક અપરાધ પ્રતિયોગિતા કા ઉદઘાટન કરેંગે. ઇસકે બાદ વે દહેગાંવ મેં નવનિર્મિત એપીએમસી સબ્ઝી મંડી કા ભી લોકાર્પણ કરેંગે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા. મુંબઈમાં વિયેતનામના મહાવાણિજ્ય દૂતાવાસના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ અધિકારીઓને દુર્ઘટનાનું કારણ જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર આપવા અને મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યો. ગઈકાલે આ દુર્ઘટના બની ત્યારે બની હતી જ્યારે 36 લોકોને લઈ જતી એક સ્પીડબોટ અચાનક ઊંચા મોજાની ઝપેટમાં આવી ગઈ અને ફુ ક્વોક ટાપુ પાસે પલટી ગઈ હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: दूतावास के अनुसार मृतकों में से 10 तमिलनाडु से, 3 आंध्र प्रदेश से और 2 केरलम से थे. नाव में 32 भारतीय पर्यटकों, 3 चालक दल के सदस्यों और 1 परिचारक सहित कुल 36 लोग सवार थे. 17 यात्रियों और चालक दल के 4 सदस्यों सहित 21 लोगों को बचा लिया गया और अस्पताल में भर्ती कराया गया. 2 जीवित बचे लोगों की हालत गंभीर बनी हुई है और उन्हें गहन चिकित्सा देखभाल दी जा रही है. हनोई स्थित भारतीय दूतावास ने बताया कि खोज और बचाव अभियान जारी है. वहीं प्रभावित परिवारों को जानकारी और सहायता प्रदान करने के लिए हो ची मिन सिटी स्थित भारतीय दूतावास में एक नियंत्रण कक्ष स्थापित किया गया है. विश्व दर्पण के लिए समाचार कक्ष से विशाल शर्मा.
0: दरमियान विदेश मंत्री डॉ एस जयशंकर वियतनाम ना फु क्वोक टापू नजीक बोट दुर्घटना में 15 भारतीय नागरिकों ना मौत पर दुख व्यक्त कर्यू. सोशियल मीडिया पोस्ट में डॉ जयशंकर जणाव्यू कि दुखद बोट दुर्घटना थी खूबज दुखी छे. વિદેશમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખાદ્ય સુરક્ષા અને માનાંક સત્તામંડળ એફએસએસએઆઈએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી

0: અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં FSSAIએ જણાવ્યું હતું કે સ્વીગીને વિગતવાર સમજૂતી અને પાલન અહેવાલ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અહેવાલ રજૂ નહીં કરતા કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગ્રાહકોની ફરિયાદમાં સ્વીગી ઇન્સ્ટામાર્ટ પર સમયસીમા સમાપ્ત, બગડેલું, સડેલું, દૂષિત અને અન્ય રીતે અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો ગ્રાહકોને આપવાનો આરોપ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. હોર્મુઝ સામુદ્રધુનીમાં સાયપ્રસના ધ્વજવાળા જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હુમલા બાદ અમેરિકાએ ઇરાન પર નવા હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સૈન્યએ જણાવ્યું કે આ હુમલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવ્યા હતા. વેપારી જહાજ પર થયેલા હુમલામાં એક નાગરિક ક્રૂ સભ્ય ગુમ છે અને જહાજને આગથી ઘણું નુકસાન થયું છે. દરમિયાન ઇરાને હોર્મુઝ સામુદ્રધુનીને આગામી સૂચના સુધી બંધ કર્યું છે. ઇરાની નૌકાદળે જણાવ્યું હતું કે એક જહાજ દ્વારા અનધિકૃત માર્ગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યા બાદ તેને બંધ કરવામાં આવ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વિસ્તારમાં અમેરિકાની દખલગીરી બંધ ન થાય ત્યાં સુધી કોઈપણ જહાજોને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં. નૌકાદળે જણાવ્યું હતું કે સામુદ્રધુનીમાં આ ઘટના અંગે અમેરિકાની કોઈપણ કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે. અમેરિકા ઇરાન પાસેથી જાહેર ખાતરી માંગે છે કે તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરશે નહીં. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તણાવ છતાં ઇરાન સાથે તેઓ વાતચીત ચાલુ રાખશે. ઇરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની તેના નિયંત્રણ હેઠળ રહેશે અને તેમાંથી પસાર થતા જહાજોએ ફી ચૂકવવી પડશે. ફિફા વિશ્વકપમાં આજે વહેલી સવારે ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નોર્વેને 2-1થી હરાવીને ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડના જુડ બેંગહામે વધારાના સમયમાં 2 ગોલ કરી વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ ત્રીજીવાર વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આ અગાઉ સ્પેન અને ફાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ ગઈકાલે રાત્રે લંડનમાં ચેક રિપબ્લિકની કેરોલિનાને 6-2-5-7-6-3થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. દરમિયાન આજે વિશ્વના એક નંબર યાનિક સિનર પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં વિયેતનામમાં સ્પીડબોટ પલટી સહિત વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. સંદેશની હેડલાઇન છે, વિયેતનામમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતા 15 ભારતીયોના મોત. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, ખૂન કા બદલા ખૂન, મોજતબાનું પ્રણ, હત્યા થઈ તો ઈરાનનો નાશ, ટ્રમ્પ. ગુજરાત સમાચાર લખે છે, ઇથેનોલમાં પીછેહઠ થાય તો ₹1,00,000 કરોડનું રોકાણ જોખમમાં સરકાર. દિવ્ય ભાસ્કરે સિંહ ગિરનારની સીડીએથી 12 વર્ષના બાળકને ખેંચી ગયોના સમાચારને મુખ્ય પાના પર લીધા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક 2 દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફૂ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઇરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1થી હરાવીને ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા 93.9 MHz પર. હવે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં મેરા ગાંવ મેરા દેશ ફિલ્મનું ખૂબસૂરત ગીત. આનંદ બક્ષીની રચના, સંગીત લક્ષ્મીકાંત.

0: विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। कार्यक्रम जारी रहेगा एक छोटे से अंतराल के बाद।
1: आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र, वडनेरकर ज्वेलर्स टाइम। अत्यारे सवारना 8:45 अने 15 सेकंड्स थई छे। वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेरकर ज्वेलर्सना ज। वडनेरकर ज्वेलर्स, ब्रह्मपुरी, दांड्या बजार, वडोदरा।
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં?
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: હેલો
5: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું।
4: ફરીથી
5: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ। એકલા

0: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
0: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
0: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: आइए दोस्तों, चित्रलोक में आपका पुनः स्वागत. सुनते हैं अरिजीत सिंह की आवाज़ में तो झूठी मैं मक्कार फिल्म का गीत. गीत संगीत प्रीतम का.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલમુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: આજ કે ફનકાર યે કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર, જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. રજૂ કરીએ છીએ મરાઠી કાર્યક્રમ.

દોસ્તો, આપે ટ્યુન કરી છે આપની ફેવરેટ રેડિયો ચેનલ વિવિધ ભારતી વડોદરા. સમય થયો છે પ્રોગ્રામ એક હી ફિલ્મ સેનો. તો ચાલો આગાઝ કરીએ શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીરના સ્વરમાં ગવાયેલ આ મેલોડિયસ સોંગથી. પ્રસૂન જોશીની રચના, સંગીત શંકર એહસાન લોયનું.

દોસ્તો, આ ગીતથી આપ સમજી જ ગયા હશો આજની ફિલ્મ. જી હા દોસ્તો, આજની આપણી ફિલ્મ છે ભાગ મિલ્ખા ભાગ. 2013માં બનેલી આ ફિલ્મ ભારતીય એથલીટ ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહના જીવન પર આધારિત પ્રેરણાદાયક અને હાર્ટ ટચિંગ ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન કર્યું રાકેશ ઓમપ્રકાશ મહેરાએ, લેખન પ્રસૂન જોશીનું. સાંભળીએ આ ફિલ્મનું વધુ એક ગીત જાવેદ બશીરના સ્વરમાં.

0: दोस्तों प्रोग्रामालाई एक नानकडो विराम।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
4: પોલીસ?
5: મિસ સીમા
4: જી,
5: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
4: કેમ પણ હું
5: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
4: ડિજિટલ અરેસ્ટ?
5: 1,00,000 આપો, બચી જશો.
4: આટલા પૈસા?
5: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
4: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
5: અરે,
4: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
6: હેલો મમ્મા.
4: હાય.
7: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
0: દોસ્તો, વિવિધ ભારતી વડોદરા પર આપ સાંભળી રહ્યા છો એક હી ફિલ્મસી અંતર્ગત ભાગ મિલ્ખા ભાગના ગીતો. મિત્રો, આપને યાદ જ હશે કે ફિલ્મનો આરંભ 1960ના રોમ ઓલિમ્પિકથી થાય છે અને ફ્લેશબેકમાં કથાનક આગળ વધે છે. ભારત પાકિસ્તાનના વિભાજન દરમિયાન મિલ્ખાસિંહના પરિવારની હત્યા, શરણાર્થી શિબિરમાં વિતાવેલા દિવસો, આ દ્રશ્યો દરેક પ્રેક્ષકના દિલને ઝંઝોડનારા દ્રશ્યો છે. અને આવી દીન અવસ્થા પછી મિલ્ખાસિંહની ભારતીય સેનામાં ભરતી, ખૂબ જ મોટિવેશનલ ફિલ્મ. દોસ્તો, આવી રહ્યો છે આપના રેડિયો સેટ પર ખૂબ જ પ્રચલિત ગીત સિદ્ધાર્થ મહાદેવનના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

દોસ્તો, પ્રોગ્રામ એક હી ફિલ્મ સે અંતર્ગત આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગની. મિત્રો, મિલ્ખાસિંહની રનિંગ સ્કિલ્સથી કોમનવેલ્થ ગેમ્સમાં એમની સફળતા અને ત્યારબાદ પાકિસ્તાનની ઐતિહાસિક રેસ જેમાં તેમણે ફ્લાઇંગ શીખનું બિરુદ હાંસિલ કર્યું, આ બધા દ્રશ્યો જોઈને રસિક પ્રેક્ષકોમાં અનોખું જોશ આવી જાય છે. આવું જ જોશીલું ગીત સાંભળીએ દિવ્યકુમાર અને સાથીદારોના સ્વરમાં. આઈ એમ શ્યોર આ ગીત સાંભળીને આપ સૌના પગ થીરકવા માંડશે. તો ચાલો ડાન્સ મૂવ સાથે એન્જોય કરીએ આ સોંગ.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: દોસ્તો, 93.9 મેગાહર્ટ્ઝ પર આજે વિવિધ ભારતી વડોદરા અને આપ સાંભળી રહ્યા છો ભાગ મિલ્ખા ભાગ ફિલ્મના ગીતો. મિત્રો, આપ જાણો છો કે ફ્લાઇંગ શીખ મિલ્ખાસિંહે ફક્ત 1 રૂપિયાની ટોકન મની પર પોતાની બાયોપિક બનાવવાની અનુમતિ આપી હતી. ફિલ્મમાં મિલ્ખાસિંહની ભૂમિકાને જીવંત બનાવી ફરહાન અખ્તરે. આ સાથે દિવ્યા દત્તા, સોનમ કપૂર, પવન મલ્હોત્રા, યોગરાજ સિંહ, મીશા શફી જેવા દિગ્ગજ કલાકારોની મહેનતથી ફિલ્મ ખૂબ જ સફળ રહી. દોસ્તો, આવી રહ્યું છે આપના રેડિયો સેટ પર ફિલ્મનું એ ગીત જે લગભગ દરેક રનિંગ રેસમાં પ્લે કરાય છે અને એથ્લેટ્સમાં આગવું જોશ અને જુનૂન ભરી દે છે. સાંભળીએ ફિલ્મનું ટાઇટલ સોંગ.

0: દોસ્તો, આજના એક હી ફિલ્મ સે પ્રોગ્રામમાં આપે સાંભળ્યા ભાગ મિલ્ખા ભાગના ગીતો. આ સાથે જ આ કાર્યક્રમ હવે સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. મિત્રો, હવે રજૂ કરીએ છીએ વિવિધ ભારતી વડોદરાના મહામૂલા ખજાના સમાન કાર્યક્રમ વડોદરાનો વારસો.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: 93.9 MHz પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ.

શ્રોતા મિત્રો નમસ્કાર, ફરી એક વખત રવિવારની સવાર આવી પહોંચી છે અને હું તમને ફરી એક વખત વડોદરાના અતીતને ઢંઢોળીને ઉઠાડવાનો પ્રયત્ન કરવા હાજર છું. અગાઉના એક એપિસોડમાં મેં કહ્યું હતું તેમ ચાર દરવાજાની વચ્ચે

નો વિસ્તાર ક્યારેક કિલ્લાએ દૌલતાબાદ કહેવાતો. એ ચાર દરવાજા વાળા વિસ્તારમાં માંડવીથી પાણીગેટ તરફ જતા માર્ગમાં જમણી તરફ આવેલ જમનાબાઈ દવાખાનાની બાજુનો ખાંચો, કે જે ડોસુ મિયાના ખાંચા તરીકે ઓળખાય છે, તેની અને તે ખાંચામાં આવેલ ડોસુ મિયાની હવેલીની વાત આજે કરવી છે. મિત્રો, જેમના નામથી શહેરની પ્રસિદ્ધ ઇમારત મહારાજા ખંડેરાવ માર્કેટ આવેલી છે, તે મહારાજા ખંડેરાવનું તારીખ 20 નવેમ્બર 1870 અવસાન થયું અને વડોદરાની ગાદી પર આવ્યા શ્રીમંત મલ્હારરાવ ગાયકવાડ. વિધિની એક વિચિત્રતા એવી છે કે આ મલ્હારરાવ ગાયકવાડ અંગ્રેજો વિરોધી વલણ ધરાવતા અને કદાચ તેથી જ ઇતિહાસમાં તેમના માટે કોઈ સારા શબ્દોનો ઉપયોગ નથી થયો. જોકે આ મલ્હારરાવ ગાયકવાડે પોતાની જિંદગીના ઘણા અગત્યના વર્ષો જેલમાં જ ગાળેલા અને કદાચ તેથી જ તેમને કશું વિશેષ કરવાનો સમય પણ ન મળ્યો. અને એવું પણ નથી કે મલ્હારરાવે કોઈ કાર્યો જ કર્યા નથી, પરંતુ અંગ્રેજોના દુશ્મન હોવાને નાતે અંગ્રેજ સત્તાધીશોએ મલ્હારરાવ વિશે ક્યારેય કશું સારું ન લખાય તેની વિશેષ કાળજી લીધી હોય તેવું જણાય છે. જોકે મલ્હારરાવની વાત ઘણી લાંબી છે, પણ આપણે વાત કરવાના છે આ મલ્હારરાવ ગાયકવાડના એક અત્યંત વફાદાર અને વિશ્વાસુ સરદાર, કે જેનો ઉલ્લેખ ઇતિહાસમાં દોસ્ત મહંમદ તરીકે થયો છે. મિત્રો, આ દોસ્ત મહંમદ એટલે મેં અગાઉ જણાવ્યું તે ડોસુ મિયાની હવેલીનો મૂળ માલિક. મલ્હારરાવ ગાયકવાડના સરદાર તરીકે તેનું કામ હતું વડોદરાની ગાદી અને તે ગાદી પર બેસનાર રાજવીની રક્ષા કરવાનું. આપ કદાચ જાણતા નહીં હોવ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડને મહારાજા ખંડેરાવ ગાયકવાડના વિધવા મહારાણી જમનાબાઈએ તારીખ 27 મે 1875 ના રોજ દત્તક લીધા હતા અને વિધિવત રાજકુમાર પણ જાહેર કરેલા. આમ 1870 મહારાજા ખંડેરાવના અવસાનથી લઈ સન 1875 સયાજીરાવને દત્તક લેવામાં આવ્યા તે વચ્ચેનો 1870 થી 1875 ના 5 વર્ષનો સમયગાળો એ આ અંગ્રેજ વિરોધી મલ્હારરાવ ગાયકવાડના વહીવટનો સમયગાળો હતો. આ સમય દરમિયાન મલ્હારરાવ પર કંઈ કેટલી મુસીબતો આવી અને અંગ્રેજ સરકારે યેન કેન પ્રકારે આ રાજવીને નિષ્ફળ રાજવીનું આળ મૂક્યું. જોકે મલ્હારરાવ સામે તપાસ કરવા નિમાયેલા તપાસ પંચમાં તેમની સાથે એક પણ આરોપ ટકી શક્યો ન હતો. પણ મિત્રો, આ બાજુ અંગ્રેજ સરકાર પણ મલ્હારરાવને કોઈ પણ રીતે હરાવવા કટિબદ્ધ હતી. તમામ આરોપોમાંથી મુક્ત થયેલા મલ્હારરાવ સામે હવે એક અંગ્રેજ રેસિડેન્ટ, કે જેની બદલી પણ થઈ ચૂકી હતી, તેને ઝેર આપીને મારી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો અને ન્યાયના નામે પછી તો નાટક ભજવાયું. જોકે મહારાજાના પક્ષે લંડનના પ્રસિદ્ધ વકીલ બેલેન્ટાઇન હતા અને આ અંગ્રેજ વકીલે અંગ્રેજ સત્તા કે તાજની શેહ શરમ રાખ્યા સિવાય અંગ્રેજ સરકારના કાવતરાનો બધો ભંડો ફોડી નાખ્યો અને આમ મલ્હારરાવ સામે એ આરોપ પણ ટકી ન શક્યો. પરંતુ આ બાજુ અંગ્રેજ સરકાર કોઈ પણ હિસાબે મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરવા તત્પર હતી. આથી અંતે એવું બહાનું કાઢવામાં આવ્યું કે મલ્હારરાવનો રાજ કારોબાર વ્યવસ્થિત ચાલતો નથી અને તેમના રાજ્યમાં પ્રજા પણ સુરક્ષિત નથી, અને આ કારણ આગળ ધરીને મલ્હારરાવને પદભ્રષ્ટ કરવાનું ફરમાન પણ જાહેર કરી દેવામાં આવ્યું અને મલ્હારરાવને વડોદરામાંથી હદપાર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. આમ જે રાજવી વડોદરાના દિવાન તરીકે દાદાભાઈ નવરોજી જેવાને લઈ આવેલા તેમને અંધેર વહીવટકર્તા તરીકે જાહેર કરવામાં આવ્યા. તારીખ 22 એપ્રિલ 1875 નો એ ગોઝારો દિવસ હતો જ્યારે મલ્હારરાવને કેદ કરીને મદ્રાસ લઈ જવાનો તખતો ગોઠવાઈ ગયો હતો. આખા વડોદરા શહેરમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હતી. અંગ્રેજો માટે લાખ રૂપિયાનો સવાલ એ હતો કે મલ્હારરાવને કેદ કરવા કયા સ્થળેથી.
જો રાજમહેલમાંથી

કેદ કરવા જાય તો વડોદરાની પ્રજાના બળવાનો ડર હતો. તો બીજી તરફ કેમ્પની ધરતી પર પણ બોલાવીને તેમને કેદ કરવાનું અંગ્રેજોને પસંદ ન હતું. મલ્હારરાવ ગાયકવાડને આ ગડમથલની જ્યારે ખબર પડી ત્યારે તેમને પોતાના સાથીદાર અને સરદાર દોસ્ત મોહમ્મદને બોલાવ્યો અને રત્ના નામના એક વિશ્વાસુ ગાડીવાનને લઈને કેમ્પમાં અંગ્રેજ રેસિડેન્ટને મળવા માટે તેઓ ઉપડ્યા. અને પછી તો મહારાજાએ રેસિડેન્ટને કહ્યું કે મને મારા રાજ્યની હદમાંથી પકડવાને બદલે તમારા કેમ્પમાંથી જ પકડી લો. જો કે રેસિડેન્ટે આ રીતે ધરપકડ કરવાની ના પાડી અને અંતે એવું નક્કી થયું કે મલ્હારરાવની ધરપકડ વડોદરા અને કેમ્પની સરહદ જે જગ્યાએ મળે છે તે જગ્યા એટલે કે વિશ્વામિત્રી નદીના કિનારેથી કરવી. અને આવા આ કપરા સમયમાં મલ્હારરાવના એ જાંબાઝ સરદાર મોહમ્મદે મહારાજાને ગાડીમાં ભગાડી જવા અથવા તો એકલે હાથે અંગ્રેજો સાથે લડી લેવા અને તેમની રક્ષા કરવા માટે તૈયારી બતાવી હતી. પરંતુ પરિસ્થિતિને પામી જનાર મહારાજાએ એમ કરવાની ચોખ્ખી ના પાડી અને અંતે કેદ સ્વીકારી લીધી. દોસ્ત મોહમ્મદ આ ઘટનાથી હતપ્રભ થઈ ગયો અને એ પોતાની ડેલીએ પરત ફર્યો. એ ભાંગેલા પગે પોતાની ડેલી તરફ વળ્યો તો ખરો, પરંતુ દોસ્ત મોહમ્મદે જોયું કે પોતાની ડેલીના એ તોતિંગ દરવાજા આજે બંધ હતા. મોહમ્મદને આ બંધ દરવાજો જોઈને નવાઈ લાગી અને અનેક શંકા કુશંકા વચ્ચે મોહમ્મદે ડેલીના દરવાજા જોર શોરથી ખખડાવ્યા. ત્યારે ઉપલા માળેથી ડોકાબારી ખુલી અને અવાજ આવ્યો કે દરવાજો કોણ ખખડાવે છે. દોસ્ત મોહમ્મદે ઊંચે જોયું તો સમજાયું કે તેની અમ્મીજાન પોતે જ ડોકાબારીમાંથી પૂછી રહી હતી કે કોણ છે. મોહમ્મદને આ સાંભળીને આશ્ચર્ય તો થયું જ, છતાં જવાબ વાળતા કહ્યું કે અમ્મીજાન એ તો હું મોહમ્મદ છું. અને વળતા જવાબે દોસ્ત મોહમ્મદના કાળજા પર ઘા દેતો સવાલ આવ્યો હતો કે કોણ દોસ્ત મોહમ્મદ. જ્યારે મોહમ્મદે જવાબ આપ્યો કે હું તમારો દીકરો મોહમ્મદ છું, ત્યારે એ વૃદ્ધ સ્ત્રીએ જે જવાબ આપ્યો તે આજે ઇતિહાસના પાને અમર છે. વળતા જવાબમાં મોહમ્મદની અમ્મીજાને કહ્યું હતું કે જે પોતાની ફરજ ન બજાવી શકે અને જે પોતાના માલિકની રક્ષા ન કરી શકે તે મારો પુત્ર હોય જ ન શકે. મારો દોસ્ત મોહમ્મદ નામનો દીકરો તો મારી નજરે મરી પરવાર્યો છે. અને એમ કહીને એ વૃદ્ધ નારીએ પોતાની હવેલીના બારણા પણ બંધ કરી દીધા. પણ બંધ બારણા પાછળથી અમ્મીજાન કહી રહી હતી કે ડોસુ, તે મારી કૂખ લજવી છે અને તારા બાપ દાદાના નામને બટ્ટો પણ લગાડ્યો છે. તારા કાંડામાં તારા રાજાને છોડાવવાની તાકાત ન હોય તો જા ચૂડીઓ પહેર અને મારી નજર સામેથી દૂર થઈ જા. અમ્મીજાનના આ શબ્દો દોસ્ત મોહમ્મદના કાળજામાં ભોંકાઈ ગયા. કહેવાય છે કે દોસ્ત મોહમ્મદે તે પછી પોતાના દાઢી મૂછ મુંડાવી નાખ્યા અને જે ડેલીમાંથી તેને જાકારો મળ્યો હતો એ ડેલીમાં ફરી ક્યારેય પગ પણ ન મૂક્યો. આજે તો એ દોસ્ત મોહમ્મદ, એ મલ્હારરાવ ગાયકવાડ અને અમ્મીજાન કાળને આધીન થઈ ગયા છે. પરંતુ દોસ્ત મોહમ્મદની યાદ અપાવતી ડોસુ મિયાની હવેલીના નામે જાણીતું જર્જરિત મકાન જમનાબાઈ હોસ્પિટલની બાજુના ડોસુ મિયાના ખાંચામાં આજે હયાત છે અને તેની ટેકીલી અમ્મીજાનને પણ લોકો આજે યાદ કરે છે. તો મિત્રો, આવી છે ડોસુ મિયાના ખાંચાની અને ડોસુ મિયાની હવેલીની વાત. આવતા રવિવારે આપણે ફરી મળીશું આ શહેરની અન્ય એક ઇમારત અથવા તો વિસ્તારની વાત લઈને. ત્યાં સુધી આપ સૌને પ્રણામ.

0: लेखक अने प्रवक्ता राजेंद्र शाह, प्रस्तुति सहाय परेश गजरे, प्रस्तुतकर्ता जगदीश परमार, प्रसारण विविध भारतीना वडोदरा केन्द्र परथी करवामां आव्युं।
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે। સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા।
2: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ।
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ। શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા 93.9 મેગાહર્ટ્ઝ પર। રજૂ કરીએ છીએ ગુજરાતી નાટક સંઘ એવો રંગ।
4: રજૂ થઈ છે નાટક સંઘ એવો રંગ। લેખક મનીષ જોશી મૌન, કલાકારો હાસ્ય પટેલ, ભરત જોશી અને પિનલ પટેલ। નાટકની રજૂઆત અખિલેશ નણાવટી। તો સાંભળીએ નાટક સંઘ એવો રંગ।
5: હાલો ભાઈ, હાલો, ખેતરે નથી આવવું?
6: આવવું છે ને, પણ આ ધમાભરી રાતો જોવી પડશે ને, આજે ગોંઠિયા ખવડાવવાનો વારો એમનો છે ને।
5: હા, પણ ધમાભાઈ કા પડાતા નથી?
6: આ ગોંઠિયા ન ખવડાવવા પડે ને એટલે।
5: ઓહો, આવ્યા ધમાભાઈ, લો। પણ ધમાભાઈ આમ આપો છો કા?
7: અરે ભાઈ, ખેતરે આવવા હું ઘેરથી નીકળ્યો ને, તઈ મને રસ્તામાં જગલાની ટોળકી નડી ગઈ।
6: હું કહ્યું તુફાની બારકસ ગામડા ઉતાર જેવી ટોળકી એ
5: તમને હેરાન તો નથી કર્યા ને?
7: ના ભાઈ ના, મારાથી તો કોણ જાણે ઈ છેટા જ હાલે છે, પણ મારા વાલીડા શેરીમાં કૂતરા ભેગા કરીને એકની પૂછડી વાહે ડબલું ને ને બીજાની વાહે મોટી લાકડી ને ત્રીજાની પૂછડીએ ફટાકડાની લૂમ બાંધી તડાફડી કરી મૂકી ને થઈ ગઈ તમા ચકડી।
6: શું વાત કરો છો?
7: અરે પછી તો ના પૂછો વાત, આખી શેરી ભાગા દોડી થઈ ગઈ ને કેટલાય ટાબરિયાઓએ ગભરાઈને રડા રોડ કરી મૂકી। એમાં કૂતરું આપણને ના બટકું ભરી જાય એનું ધ્યાન તો રાખવું પડે ને।
6: અરે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ, આ ઉંમરે ક્યાંક પડીએ ને તો ક્યાંય ના રહીએ।
7: સાચી વાત છે। અરે ગોઠિયા લેવાય નહીં રોકાણો, જો ખાવા હોય ને તો આ પૈસા આલુ લો, તમારે બે માંથી જઈને કોઈ લઈ આવો, જાઓ।
5: એક કામ કરો, તમે બે ભૂગો ખેતરે ને હું વાહે વાહે ગાંઠિયા લઈને આવી પૂગું છું।
7: હા હા, એવું કરીએ હા।
6: ધમાભાઈ, કેવી મજાની સંધ્યા ખીલી છે, જાણે પ્રકૃતિ દેવતા રંગોળી ના પૂરતા હોય।
7: અરે એટલે તો ગોધુલી ટાણે આપણને હવે ખેતરમાં ફરવાની ટેવ પડી ગઈ છે નહીં,
6: તો બીજું શું હોય આ ઉંમરે? આપણા તૈણેના છોકરાઓ બહુ શાણા છે।
7: ઈ તો માતાજીની દયા કહેવાય, નહી તો બીજાના છોકરાઓ ભણી ગણીને શહેરમાં ભાગે, જયારે આપણા તો।
6: હા ભાઈ, આપણા છોકરાઓ તો ભણાય ખરા ને ગણાય ખરા એમ કહેવાય, એટલે જ ગામડાને વિકસાવવાની વાતું કરે છે ને આઈ ખેતી પણ કરે છે।
7: સાચી વાત છે। આ કાનાભાઈનો પિયુષ ને તમારો સંજય મારા ધર્મેશને જે વાત કહેતા હતા ને એ મેં હોંભળી હતી। અરે એ હોંભળીને મારી છાતી ગજગજ ફૂલી ગઈ હતી।
6: તે હું કહેતા હતા?
7: અરે એ કહેતા હતા કે ગામડામાં આપણી ત્રણ ત્રણ માતાઓ છે, ધરતી માતા, બીજી ગાય માતા અને ત્રીજી જન્મ દેનારી માતા। આ ત્રણ માતાને છોડીને શહેરમાં જઈએ ને તો એમની આંતરડી કકડે ને આપણે ક્યાંય ના રહીએ।
6: હા, એ વાત તો હોળહાના હાચી।
7: તે હોંભળો તો ખરા, મારો ધર્મેશ કહેતો હતો કે જો ગામ ગોકુળિયું બને તો જ દેશ સમૃદ્ધ બનશે। અહીં રહીને પેલા પીતાંબર પટેલની નવલકથા ખેતરને ખોળેની જેમ ગામડાનો વિકાસ કરશું તો હરગનું સુખ મળશે।
6: હા, એટલે તો એમણે આધુનિક ખેતીના મંડાણ કર્યા છે આપણા ગામમાં।
7: અરે હા, આધુનિક સાધનો ને ટપક સિંચાઈ વિકસાવતા પાક પણ કેવો મબલખ ઉતરે છે
5: હે ભાઈ। પાકની વાતું છોડો, પેલા ગરમા ગરમ ગાંઠિયા, ડુંગળી ને મરચા નો અંભારો આવી ગયા છે ને, એની હારે ચાની કેટલી પકડતો આવ્યો છું, મોડા પડ્યા એટલે ક્યાં વળી લાકડા ભેગા કરવાના ને ક્યાં અંગારો ચેતવવાનો હે?
6: આ ઈ હારું કર્યું હો, મોડા થયા હોય ને ત્યારે જાજી લપ નહીં કરવાની।
7: અરે ભાઈ, મારો તો ગોંઠિયા ખાવાનો મૂડે ભાગી ગયો ઓલા જગલાની હોળીમાં
6: હે।

0: ફલાણી ધમા ચકડી ના વખાણ તો મેં ઓલો છતો ગાંઠિયા બનાવતો હતો ને, ન્યાય સાંભળ્યા?
1: ન્યાય શું થયું?
0: છતો કેતો તો કે કૂતરું બે છોકરા બચકાય ભરી
1: ગયું,
0: સુધારનાર કોઈ નથી આ ગામમાં.
2: ના હો, જગલા ને સુધારનારો આઈ ગયો છે આ ગામમાં કે ભાઈ?
0: આટલા વર્ષોથી મા બાપ વગર ઉછરેલા જગલા ને સુધારનારો છે કોણ?
2: તમને ખબર તો હશે જ કે જેઠાલાલ માસ્તર ની જગ્યા ખાલી હતી, એની જગ્યાએ નવા માસ્તર આવ્યા છે.
0: હા, ગલાભાઈ કાલે મને બરકવા આવ્યા ને ત્યારે કહેતા તા ખરા, પણ તમે નવા માસ્તર ને જોયા છે?
2: હા, ઈને જોયા ત્યારથી લાગ્યું કે ગામના દીકરા દીકરીને હારું ભણતર તો મળશે જ, હારે સમાજમાં રહેવાની સમજણ પણ મળશે, એવું તેજ છે એના મોઢા ઉપર.
1: પણ આ માસ્તર ના મોઢાના તેજ ને કારણે જગલા ટોળકી ઓછી સુધરી જવાની?
2: ના ભાઈ, હો એવી વાત નથી. મારે માસ્તર હારે વાત થઈ ઈમો મેં ભાળ્યું કે માસ્તરમાં રાજકારણથી લઈને રમત રમવા સુધીની આવડત છે. માસ્તર એક વાત બોલ્યાતા ને, ઈ મને બહુ ગમી ગઈ.
3: કઈ વાત?
2: અંદરથી પ્રગટે ને ઈ સાચું જ્ઞાન, અને એ જ સાચું શિક્ષણ કહેવાય, નહીં કે ચોપડિયું જ્ઞાન.
1: તો જુવાન ભારે લોટખો આવવો જોઈએ.
2: હા, પાછો માસ્તર બાવડેથી એ બળુકો છે હો, જગલા ને તો એક અડબોટ પડશે ને ત્યાં તો.
0: ઈ બધી વાત સાચી, પણ સાચું તો નીવડે જ ખબર પડે ભાઈ.
1: હા, ઈ હાસું, પણ આ જગલા ને ઝેર તો કરવો જ પડે. બાકી આપણે હશે બાપા કરીએ છીએ ને, એમાં તો એના તોફાન વધતા જ જાય છે.
0: મને તો થાય છે કે આપણી પોલીસ બસ જલાવી દેવો જોઈએ.
2: ઈને પકડાવવાની વાતો છોડો ને પેલા સાની અડારી ઝાલો ને ઘૂંટડા મારો.
1: યા લાવો લાવો લાવો.
2: હા લ્યો.
1: સાતો ઉની ઉની છે, મજો આવી ગયો ભાઈ.
2: લ્યો ને લ્યો, ધમા ભાઈ આ થોડી લો વધારે.
1: ના ના, બહુ બહુ થઈ ગયું, બહુ થઈ ગયું હવે. આ પણ હું એમ કઉ છું કે આ જગલા માટે આપણે સરપંચ ને કહીએ તો કેવું?
2: મારા મતે આપણે સરપંચ કરતો માસ્તર ને આ વાત કરીએ ને તો સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં, ઈ રીતે કામ થઈ જાય.
0: તો એમ કરો, આપણે તો ભાઈ જગલાની ટોળીના તોફાન અટકે ને એમાં જ રસ છે.
1: તો કાલે મળીએ આપણે માસ્તર ને.
0: કાલ તમારે મળી આવજો, હું નથી કાલથી, યાદ છે ને?
2: હા, એ તો હું ભૂલી જ ગયો. કાલથી તમે અઠવાડિયા માટે શહેરમાં જાવશો ને?
1: તે કઈ હતો નહીં, તમે તમારે જાઓ, અમે બે મળી આવીશું.
2: પણ અટાણે તો ઘેરે જઈએ, વાળું નો વખત થઈ જવા આવ્યો છે.
1: હાલો હાલો હાલો, નીકળી
2: હાલો.
0: પણ ઉભા રહ્યો લ્યા, છ દી પછી ખેતરમાં મળીએ ને ત્યારે ગાંઠિયા મારા તરફથી.
1: એ વાત તો ખરી ખરી ખરી. હાલો હાલો હાલો, રામ રામ, આવજો. એ રામ રામ, રામાભાઈ.
2: એ રામ રામ, કા હજી કાનાભાઈ નો દેખાણા?
1: એ હા, આજ તો શહેર થી આવી જવાના હતા ને.
2: તે મોબાઈલ મારો ને કેમ નથી ભળાતા? એમને જગલાની ટોળી અને માસ્તરની કરામતની વાત નહીં કરવી?
1: હા લાવો લાવો, મારી જોઈએ મોબાઈલ, અને કહી દઈએ કે ગાંઠિયા હારે કઈ ગળ્યું પણ લેતા આવજો. આ જગલાની ટોળી હારે માસ્તરની કરામત કારગત નીવડી છે.
0: મને ફોન મારવાની જરૂર નથી, તમારા હાટુ ગરમા ગરમ ફાફડા અને ગરમા ગરમ જલેબી ની હારે શહેર થી ઉત્તર ફેણી લેતો.
2: હાલો
0: તો નીકળીએ ખેતરે.
2: હાલો હાલો હાલો હાલો. ભાઈ ગાંઠિયા હારે ગળ્યું ખાવાની તો મજા આવી ગઈ.
1: હા મજા આવી ગઈ ભાઈ. હા મજા આવી ગઈ.
0: તો આવે જ ને, પણ હું થયું જગલા ને નવા માસ્તર નું?
2: હું કેતો તો ને કે પાર્કી માં કાન વિંધે એમ જગલા હામે નવો માસ્તર એક વેત ઊંચો સાબિત થયો.
0: હું વાત કરો છો?
1: હા, આ જગલાની ટોળી હારીએ માસ્તર ને તો દોસ્તી થઈ ગઈ.
0: હે? એટલે માસ્તરે જગલાના સંગે એના જેવા?
1: અરે ના ભાઈ ના, સંગ એવો રંગ ખરો, પણ જગલો અને એના ભેરુઓ માસ્તર ના રંગે રંગાઈ ગયા.
0: એ કઈ રીતે?
2: તમે ગયા ઈને બીજે દિવસે અમે માસ્તર ને મળેલા, બધી વાત કરી
0: પછી
1: તે પછી માસ્તર નિહારે થી સાયકલ પર નીકળ્યા ને વાહે થી જગલાની ટોળી આવી પૈકી.
0: તે ટોળકીએ માસ્તર ને હેરાન કરી નાખ્યા છે નહી?
2: હા, માસ્તર સરપંચ ના ઘર બાજુ થી નીકળ્યા, તે જગલાની ટોળીએ મનિયાના ઘર વાહેથી જઈને માર્ગની બે બાજુ તાર બાંધી દીધા.
1: એટલે માસ્તર સાયકલ હંગાથે પૈડા ભોંય પર.

0: તો બારે થઈ જશે.
1: હા, જગલાની ટોળી તો હસા હસ કરવા લાગી ને માસ્તરે હૈસા ને કાંઈ ના બોલ્યા.
0: કે માસ્તર ડરી ગયા?
1: ના ના, અમે જયારે માસ્તરને મળ્યા હતા ને ત્યારે એમણે એક વાત કીધી હતી કે પાણીવાળા કરતા પાણી જેવું થવું સારું, કેમ કે પાણી ગમે તેથી રસ્તો કાઢે છે. એટલે જ માસ્તર મૌન રહ્યા હતા.
0: પછી
2: તે પછી બીજે દી જગલાની ટોળી સાયકલ લઈને જાતી હતી ત્યારે માસ્તરે એનો દાવ એની પર જ અજમાયો, તે બધા જઈ પડ્યા.
1: તે જોઈને રગલો પસલો સૈલો મન્યો ઓલી ઢોડડાઈ લાંબી જસોદા હંધાય માસ્તરની હારે હારે હસવા માંડ્યા.
0: વાહ ભાઈ વાહ, તે શેરને માથે સવા શેર મળ્યો ખરો, પણ જગલાએ પછી શું કર્યું?
1: જગલાની હારે ગામમાં આવું પહેલી વાર થયું એટલે એને માસ્તરને જોઈ લેવાની ધમકી આલી.
0: તે માસ્તર સિયાવિયા થઈ ગયો હશે નહીં?
1: ના રે ના, એણે તો આવીને બે અડવડ ઝીકી દીધી એ ગામના ઉતારને, ને કહી દીધું કે જો ગામમાં કોઈની વલે કરી છે ને તો તારી ખેર નથી.
0: તમાભાઈ તમારી વાત તો સાચી, માસ્તર તો ભારે બળુકો નીકળ્યો.
2: હા, ને પાછા બીજે દી માસ્તર જ જગલાની ટોળીને મળવા ગયા ને પાછા ગાંઠિયા ખવડાવ્યા.
0: હે?
2: હા, પછી તો બધા રોજ મળતા થયા ને આજે જગલો માસ્તર ને ભગવાનની જેમ પૂછતો થઈ ગયો છે.
0: આમ જુઓ તો આપણો વાંક તો ખરો હો રામભાઈ, જો આપણે જ ભૂલ કરતા ગામના છોકરાઓને ડારો ન દઈએ, દાબમાં ન રાખીએ, તો ઈવડા એ જગલા જેવા જ થાય ને.
1: મેં સાંભળ્યું છે કે માસ્તરે જગલાની ટોળી પોહે હારું હારું કામ કરાવવાનું શરૂ કરી દીધું છે.
2: સાચી વાત છે, આજે એ ટોળકીને મેં નિહારમાં બગીચો બનાવતી જોઈતી.
1: માસ્તર પાસો બે વખત ટોળીને ગરમા ગરમ નાસ્તો કરાવે છે ને જગલાની ટોળી ખુશ.
0: તે તમારી ઈ પછી માસ્તર હારે વાત નથી થઈ?
1: થઈ તી ને, માસ્તરે મને કીધું કે જગાભાઈનો મૂળ સ્વભાવ તો માયાળું છે, તમે લોકો એને ઓળખી નથી શક્યા.
0: એક રીતે માસ્તરની વાતે સાચી છો.
2: અરે ભાઈ, માસ્તરનું કહેવું છે કે જુવાની તો નદી જેવી છે, એના વેનને જ્યાં સુધી વાળો નહીં ત્યાં લગણ ગમે ત્યાંથી માર્ગ હોધી લે, એમાં નુકસાન થાય ક્યાંક જ ફાયદો થાય, પણ જો નદી પર બાંધ બાંધી દેવાય તો ફાયદો જ ફાયદો છે.
0: તે રામભાઈ, તે જગાને પહેલી વાર કોઈએ જગાભાઈ કીધું તે ફૂલો નહી સમાતો હોય.
1: એ તો ખરું, પણ જે કામ આપણે નથી કરી શક્યા એ જગલાએ કરી દીધું, તેથી જગલાની તે માનતા તો કહેવાય. હો,
0: કયું કામ
1: કહેવાય છે ને કે મારી ભૂલ થઈ ગઈ એટલું સ્વીકારતો દરેક મોણસને હિમાલય ચડવા જેટલો થાક લાગતો હોય છે, પણ જગલાએ પોતે તોફાન મસ્તી કર્યા છે અને બધાએ વાહે કરાવડાયા છે, એની ફટાક દઈને માફી માંગીને એક વેત ઊંચો સાબિત થયો.
0: ભાઈ આ તો બહુ મોટી વાત કહેવાય હો.
1: હા,
0: એટલે જ કહેવાય છે ને કે સંગ એવો રંગ.
2: હા, ઈ વાત હોળ હાને હાચી, એટલે જ તો આજે જગલાની ટોળી, અરે ના ના, જગાભાઈ ના ભેરુ બંધો મચી પડ્યા છે ગામની શિકલ ને બદલવા.
0: તો હવે મારે જગાભાઈ માસ્તર અને હંધાય ને ગાંઠિયા ખવડાવવા પડશે.
2: તે ગાંઠિયા ના શોખીન તમે છો, એટલે હવે માસ્તર ને ગાંઠિયા માટે તમારા સંગે રંગવાની વાત કરી રહ્યા છો એમ ને?
0: હા, આપણે કઈક તો શીખવું જોઈએ ને માસ્તર પાસેથી, અને એમનો સંગ કરીએ તો જ આપણે એના જેવા થઈ શકીએ ને.
1: હા, સમજી ગયો, જેવો સંગ
3: એવો રંગ.

સંગ એવો રંગ, હમણાં જ આપે મનીષ જોશી મૌન લિખિત આ નાટક સાંભળ્યું. કલાકારો હતા હાસ્ય પટેલ, ભરત જોશી અને પિનલ પટેલ. નાટકની રજૂઆત અખિલેશ નાણાવટી.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતી વડોદરા. સમય થયો છે ફિલ્મ સંગીતનો, તો ચાલો હું ને તમે સાથે માણીએ આ મ્યુઝિકલ જર્ની.

દોસ્તો, આ ગીતમાં સ્વર કિશોર કુમાર અને આશા ભોસલેનો, ગુલશન બાવરાની રચના, સંગીત રાહુલ દેવબર્મનનું, ફિલ્મ યે વાદા રહા.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: દોસ્તો, આપે ટ્યુન કરી છે આપની મનપસંદ રેડિયો ચેનલ વિવિધ ભારતી વડોદરા, અને હું ને તમે સાથે માણી રહ્યા છીએ ફિલ્મી ગીતોની મ્યુઝિકલ જર્ની.

મિત્રો, રામલખન ફિલ્મના આ ગીતમાં સ્વર છે મનહર ઉદાસ અને અનુરાધા પૌડવાલનો. આનંદ બક્ષીની રચનાને સંગીતબદ્ધ કરી છે લક્ષ્મીકાંત પ્યારીલાલે.

દોસ્તો, પ્રોગ્રામનું હવે પછીનું ગીત 1991માં બનેલી મલ્ટીસ્ટાર્ડ ફિલ્મ સોદાગરનું. લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં રચના આનંદ બક્ષીની, સ્વર કવિતા કૃષ્ણમૂર્તિ, મનહર ઉદાસ અને સુખવિંદરનો.

મિત્રો, આજે 12 જુલાઈ એટલે ઇન્ટરનેશનલ હોપ ડે. આજના દિવસને વિશ્વ આશા દિવસ તરીકે મનાવવામાં આવે છે. અત્યારના સમયમાં લોકો નાના મોટા કારણોથી નિરાશા અનુભવવા લાગે છે અને આ નિરાશાથી જ ડિપ્રેશન અને એનાથી કંઈ કેટલીય માનસિક શારીરિક બીમારીઓથી પીડાય છે. આવા સમયે આશા જ એક એવી માનવીય ભાવના છે જે જીવનના ખોવાયેલા ઉદ્દેશ અને અર્થને શોધે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ આત્મવિશ્વાસ સાથે લોકોને આગળ વધવાની પ્રેરણા આપે છે. આપ સૌને આજના આશા દિવસની શુભકામના. મિત્રો, પ્રોગ્રામના અંતમાં સાંભળીએ આશાભર્યું ખૂબસૂરત ગીત.

મિત્રો, આ ગીત આપણને શીખવે છે કે ક્યારેય આપણે આશા છોડવી ન જોઈએ. જીવનમાં નવી નવી આશાઓ સાથે આગળ વધતા રહેવું જોઈએ. અને આ સંદેશ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ સમાપ્ત કરવાની અનુમતિ આપશો. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: બહુ સારે લોકો કે કિસી કી જન્મદિવસ હૈ, કિસી કા પુણ્યતિથિ હૈ, તો હમ ઉન સભી કલાકાર કો યાદ કર રહે હૈ. ઓર આજ યે ફિલ્મકાર વિમલ રાય કા જન્મદિવસ હૈ, તો આઈએ સુનતે હૈ ઉનકે દ્વારા સજાએ ગયે, પિરોએ ગયે ઇન ગીતો કો.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનો લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝરલેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. ત્રણેય દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આ મહિનાની 6-8 તારીખ સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની યાત્રા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેમની ત્રણ દેશોની મુલાકાતના 3જા અને છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર 10-11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન. આપણે 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
0: મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતા કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.

0: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
1: ગ્રીન મોબિલિટી અંતર્ગત બીઆરટીએસના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે એમટીએસમાં પણ 75 નવી એસી બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઇ લોકાર્પણ કરતા શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણની જાળવણીની લોકોને અપીલ કરતા દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે બચાવ કામગીરીના ચોથા દિવસે વધુ 7 પીડિતોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 9 થયો છે. એક વ્યક્તિ કચરાના ઢગલા નીચે ફસાયેલી છે અને શોધખોળ ચાલી રહી છે. આ અકસ્માત 8 જુલાઈના રોજ પુણે જિલ્લાના મોસી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના વહીવટી મકાન પર કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં 23 લોકો ફસાઈ ગયા હતા અને 5 લોકો બચી ગયા હતા, જ્યારે 9 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય સેના, એનડીઆરએફ, પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પીએમઆરડીએ ફાયર બ્રિગેડ અને પોલીસ બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અદ્યતન ડિમોલિશન સાધનોનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ આજે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના ગુમ થયેલા વ્યક્તિની શોધ હજુ પણ ચાલી રહી છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન ઈપીએફઓએ એમનેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી છે, જે મુક્તિપ્રાપ્ત ભવિષ્યનિધિ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે આ યોજના 6 મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. આ યોજના એવી સંસ્થાઓને લાગુ પડે છે જે આવકવેરા કાયદા 1961 હેઠળ માન્યતાપ્રાપ્ત પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી લીધી છે, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. યમનમાં ગૃહયુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે તંગદિલી બાદ આ સૂચના અપાઈ હતી, જેને કારણે ભારતે તેના નાગરિકો દ્વારા દેશમાં મુસાફરીને નિયંત્રિત કરવી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે એસ જાનકી અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને મોટી ખોટ પડી છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય પ્રશંસકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે, જેમણે ગલ્ફ રાષ્ટ્રને રાજદ્વારી, મીડિયા અને રોકાણમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી બનાવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ કતાર વૈશ્વિક ઉર્જા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું, તેના આંતરરાષ્ટ્રીય રોકાણોનો વિસ્તાર કર્યો અને 2022 ફીફા વર્લ્ડ કપનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું. બાવી વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું હતું, જ્યાં લગભગ 2 મિલિયન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર બાવીમાં લગભગ 144 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ હતી. તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:20 લેન્ડફોલ થયું હતું. સાંભળીએ એક અહેવાલ.
2: सरकारी मीडिया के अनुसार झेजियांग प्रांत से 17 लाख से अधिक लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया गया है. इसके अलावा फुजियान प्रांत और बीजिंग से 1-1 लाख से अधिक तथा शंघाई से करीब 34,000 लोगों को भी निकाला गया है. जापान और ताइवान में अब तक इस तूफान से किसी की मृत्यु की खबर नहीं है. हालांकि बावी के असर से दक्षिण पश्चिम मानसून के और सक्रिय होने के कारण फिलीपींस में भारी बारिश से 17 लोगों की मौत हो गई. समाचार कक्ष से कृष्णकांत.
1: ફીફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમ ખાતે આજે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે નોર્વેને 2-1 હરાવ્યું. આજે સવારે મિઝોરીના કેન્સાસ સિટીમાં છેલ્લી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1 હરાવ્યું. સ્પેન અને ફાન્સ પહેલાથી જ છેલ્લા 4માં પોતાનું સ્થાન બુક કરી ચૂક્યા છે. સ્પેને બેલ્જિયમ પર 2-1 રોમાંચક વિજય મેળવ્યો છે, જ્યારે ફાન્સે મોરોક્કો પર 2-0 આરામદાયક જીત મેળવી.

ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચમાં વિમ્બલ્ડનના બે ટાઇટલનો નિર્ણય થશે. વિશ્વના નંબર વન જેનિક સિનરનો મુકાબલો પુરૂષોની સિંગલ્સ ફાઇનલ્સમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ સાથે થશે. સિનરે નોવાક જોકોવિચ પર સીધા સેટમાં વિજય મેળવીને ટાઇટલ મુકાબલામાં પોતાનું સ્થાન બુક કર્યું, જ્યારે ઝેવરેવે બ્રિટિશ વાઇલ્ડકાર્ડ આર્થર ફેરીને હરાવીને પોતાની પહેલી વિમ્બલ્ડન ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય સમય મુજબ આ મુકાબલો રાત્રે 8:30 વાગે શરૂ થશે. વિમેન્સ ડબલની ફાઇનલ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. ચીનની ગુઓ હાન્યુ અને ફાન્સની ક્રિસ્ટીના માલ્ડેનોવિકની 10મી ક્રમાંકિત જોડીનો મુકાબલો કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને બ્રાઝીલની લુઇસા સ્ટેફનીની બીજી ક્રમાંકિત જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના બે ટાઇટલનો નિર્ણય થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

જિલ્લાના વિસનગર ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાઈ ગયો. કેમ્પમાં 323 લાભાર્થીઓને આશરે 48 લાખથી વધુ કિંમતના વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉર્જામંત્રીએ જણાવ્યું કે સાધન સહાય વિતરણ કેમ્પ જેવા કાર્યક્રમ થકી પ્રજાના ટેક્સનો પૈસો ખરા અર્થમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. મોરબી માળિયા હાઇવે પર વીર વિદરકા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય એક ડ્રાઇવરને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડાંગ જિલ્લામાં 13 પર્વ ઉજવાઈ રહ્યો છે. અખાત્રીજના 2 મહિના પછી આવતો 13 પર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટેનો પ્રિય તહેવાર ગણવામાં આવે છે. આની વિશેષતા એ છે કે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવે છે અને પાંદડા ઉપર આવતા તેને તોડી લેવામાં આવે છે. આ પાનને નૈવેદ્ય માનવામાં આવે છે. આળુના પાનનું શાક બનાવી પોતાના ઇષ્ટદેવને ધરાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવ

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
4: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
3: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1 જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર

0: સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
1: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી.
0: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ લાગે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
1: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટીંગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશના પ્રતિનિધિ અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સલન્સ, એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ એઆઈ સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત શ્રી શાહ દહેગામ એપીએમસી ખાતે શાક માર્કેટનું લોકાર્પણ તેમજ અમૃત મહોત્સવની ઉજવણીમાં સહભાગી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં આજે યુવા સંવાદ યોજાયો, જેમાં રાષ્ટ્ર નિર્માણ અને યુવા સશક્તિકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર માંડવિયાએ યુવા મંડળના સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો અને રાષ્ટ્રના વિકાસમાં યુવા શક્તિના યોગદાન વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ અંતર્ગત યુવાનોએ દેશની પ્રગતિમાં પોતાની ભૂમિકા અને સ્થાનીય પ્રશ્નો અંગે તેમની સમક્ષ રજૂઆતો કરી હતી, ત્યારે મંત્રીએ પણ યુવાનોના વિચારોને આવકારી આગામી સમયમાં રમતગમત અને યુવા કલ્યાણ ક્ષેત્રે લેવાનારા પગલાંઓની માહિતી આપી હતી. આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે રમતગમત કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુરમાં પૂર્વ મંત્રી સ્વર્ગીય મોહનસિંહ રાઠવાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. આ પ્રસંગે તેમણે સ્વર્ગીય રાઠવા દ્વારા જાહેર જીવનમાં આપેલી સેવાઓને યાદ કરી હતી. તેમણે શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી અને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વિવિધ રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા સર્વેની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં 338 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત ઉધના અને મજૂરા વિસ્તારમાં સર્વેની કામગીરી કરશે. ભાવનગર જિલ્લામાં શેરબજારમાં રોકાણ કરાવી હજારો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓએ લોકોને શેરબજારમાં 20% વળતરની લાલચ આપી હતી, જેમાં 1,29,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં ડુંગરી પોલીસે 1,09,000 રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે

0: એ એક મહિલાની ધરપકડ કરીને એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ગોરગામના અરવાડા મંદિર ફળિયામાં આવેલી આંબાવાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક મહિલા પાસેથી કુલ 2190 ગ્રામના માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા સામે અગાઉ પણ પ્રોહિબિશન અને એનડીપીએસ એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે. ખરાબ હવામાન અને ભારે પવનને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: तापमान है, अभी अधिकतम तापमान वो नॉर्मल से थोड़े से ज्यादा बने हुए हैं, जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया था 37.6 डिग्री सेल्सियस. और अगर कोस्टल की बात करें तो कोस्टल में क्योंकि स्टीप प्रेशर ग्रेडियंट है उसकी वजह से स्ट्रॉन्ग विंड्स हैं, तो हमने कोस्टल में जो डायरेक्शन है साउथ वेस्टर्नली डायरेक्शन रहेंगी, और जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 25 से 30 और गस्टिंग 35 नॉट, और साउथ में 20 से 25 गस्टिंग 30 नॉट, मतलब स्ट्रॉन्ग विंड्स हैं.
0: સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ નજીક જળાશયમાં નહાવા પડતા બે યુવક ડૂબી ગયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડાસાના ટીટોઈ ગામના બે યુવકો જળાશયમાં નહાવા ઉતર્યા હતા, જ્યાં પાણીના જોખમી પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે ડૂબી ગયેલા અન્ય યુવકની શોધખોળ ચાલી રહી છે. અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં ઊંડા કરેલા તળાવોમાં નવા નીરની આવક થતાં ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આજે નવા નીરના વધામણા કરીને જળસંચયનો સંદેશો પાઠવ્યો. અમરેલી અને કુંકાવાવ વડિયા તાલુકાના સાજિયાવદર, બરવાડા બાવીશી, સણોસરા, જાડિયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં નવા નીરના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વલસાડના રોલા ખાતે નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ પ્રસંગે 100થી વધુ વખત રક્તદાન કરનાર વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું. દરમિયાન રક્તદાતાઓ માટે રાખવામાં આવેલા લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, એક્ટિવા અને મોબાઈલ ફોન જેવા આકર્ષક ઇનામો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર બે શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: કાર્યક્રમ કા બાકી હિસ્સા આપકો સુનવાયેંગે એક છોટે સે અંતરાલ કે બાદ.

એફએમ બેન્ડ 93.9 મેગા હર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગાતા રહે મેરા દિલ, તુ હી મેરી મંઝિલ, કહીં બીતે ના યે રાતે, કહીં બીતે ના યે દિન. મિત્રો, આ શબ્દો શૈલેન્દ્રના છે. દેવાનંદ અને વહીદા રહેમાન પર ફિલ્માયેલ આ ગાઈડ ફિલ્મનું ગીત સાંભળીએ. કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, સંગીત દિગ્દર્શન એસ ડી બર્મન.

ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઇરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 349 રને 9 વિકેટ ગુમાવી. ભારતે આજે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય ગુમ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતે આ સહાય માટે ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા

અનુસાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાનું નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક વાણિજ્યિક જહાજ પર હુમલો કર્યા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં આશરે 140 ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

0: બદલામાં ઇરાને બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવતા હુમલા કર્યા હતા. દરમિયાન ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો આદેશ આપતા ચેતવણી આપી હતી કે જો અમેરિકન હુમલા ચાલુ રહેશે તો બદલો લેવા માટે ઇરાન તૈયાર છે. આજે દેશભરમાં એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વિશાળ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે 35 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં વૃક્ષમિત્ર અને પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં બોલતા ચૌહાણે કહ્યું કે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તન અને વધતા વૈશ્વિક તાપમાન અંગે ચિંતિત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ રાખે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશ્યથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે ભારત હિન્દ મહાસાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં એક મજબૂત અને વિશ્વસનીય શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તાજેતરની મુલાકાતોએ ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
2: इंडियन नेवी और न्यूजीलैंड के डिफेंस फोर्स एक साथ मिलकर काम करेंगे. जो समुद्र है उसमें हम सब मिलकर कैसे कोऑपरेट करें, ये मैरिटाइम कोऑपरेशन का अरेंजमेंट एक मेमोरेंडम के रूप साइन हुआ है इंडिया और न्यूजीलैंड के बीच में. ठीक उसी प्रकार मैरिटाइम सिक्योरिटी डायलॉग यह भी आरंभ हुआ है.
0: વર્ષ 2016ના મધ્યસ્થી ચુકાદાના આધારે અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ આજે દક્ષિણ ચીન સમુદ્રના ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. આ 14 દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિવાદિત પાણીમાં પ્રાદેશિક સ્થિરતા અને જોખમમાં મુક્તિ અસ્થિર ક્રિયાઓને નકારે છે. દરમિયાન 27 દેશોના યુરોપિયન સંઘે એક અલગ નિવેદન જાહેર કરીને આ નિર્ણયને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય ગણાવ્યો.

0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એસ જાનકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે દેશે એક મહાન ગાયિકા ગુમાવી છે. જાનકી અમ્માની ગાયકીએ પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. જાનકી અમ્માની 6 દાયકાથી વધુની શાનદાર કારકિર્દી રહી છે. રશિયાના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં યુક્રેનિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3 ઘાયલ થયા છે. રશિયાના સમારા ક્ષેત્રના ગવર્નર ફેડોરિશેવે જણાવ્યું હતું કે હુમલામાં ઇમારતો તેમજ એક અજાણ્યા ઔદ્યોગિક સંકુલને નુકસાન થયું છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું હતું કે તેણે ઓડિસા અને ચોર્નોમોસ્કના યુક્રેનિયન બંદરો પર હુમલો કર્યો હતો. યુક્રેનિયન અધિકારીઓએ હજુ સુધી આ દાવાઓ ઉપર કોઈ ટિપ્પણી કરી નથી. લંડનના લોર્ડ્સ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે ત્રીજા દિવસે છેલ્લા મળેલા અહેવાલ મુજબ તેમના બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી હતી. ગઈકાલે ઇંગ્લેન્ડ તેના પ્રથમ દાવમાં 170 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. પાછલા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 44 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરથી આશરે 2,67,000 પરિવારો પ્રભાવિત થયા છે. રાતોરાત ભારે વરસાદથી રાજધાની ઢાકાના કેટલાક ભાગો ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સેના, નૌકાદળ અને વાયુસેના સ્થાનિક એજન્સીઓ સાથે મળીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે કહ્યું કે દેશના સમાજ સુધારકોના મહાન વારસાનું સન્માન કરવું અને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીના દ્વારકામાં મન્નમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની મન્નાથ પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, 1 જ દિવસમાં 25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.
2: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
1: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: કેજેઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
0: चित्रलोक कार्यक्रम में आपका स्वागत है। आज कार्यक्रम में आपके साथ है आपकी दोस्त प्रीति शर्मा। तो चलिए कार्यक्रम शुरू करते हैं। कार्यक्रम की शुरुआत हम कर रहे हैं जावेद अली की आवाज के साथ। फिल्म का नाम है राज 3, गीत और संगीत है राशिद खान का